વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો, સુપ્રભાત. એફએમ બેન્ડ 93.9 MHz પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતી વડોદરા. આજે સોમવાર, શ્રાવણ મહિનો, દિનાંક 12, શક સંવત 1948, એટલે કે 3 ઓગસ્ટ 2026. અત્યારે સવારના 5:58 થવા આવી છે. વિવિધ ભારતી વડોદરાની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું, સોહમ દેસાઈ, હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

0: આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા ગુજરાતી સમાચાર, સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે.
2: કાર્યક્રમોમાં બાળકોને વૈદિક વિધિથી શિક્ષણની દીક્ષા અપાઈ. બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકાઓમાં વરસાદ. ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો એલર્ટ. અને રાજ્યમાં વરસાદ બાદ પશુઓની સારવાર માટે પશુ ચિકિત્સા માટે વિશેષ ટીમો તૈનાત. સમાચાર વિગતવાર. ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સના સમાપન સાથે અમદાવાદમાં યોજાનાર 2030 કોમનવેલ્થ ગેમ્સનું કાઉન્ટડાઉન સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. ઔપચારિક સોંપણીની શરૂઆત કોમનવેલ્થ ગેમ્સના ધ્વજને એરેનામાં પ્રતિકાત્મક યાત્રા સાથે થઈ. શોભાયાત્રા બાદ ધ્વજને નીચે ઉતારવામાં આવ્યો અને નીરજ ચોપડા, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાને સોંપાયો. અંતે તે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યું.
3: कैपेसिटीज हम लोग के पास सफिशियंट है और हमने उसको सस्टेनेबल मॉडल पे आगे ले जाते हुए खास तौर पे होस्टल्स और अन्य व्यवस्थाओं का भी हम लोग उसमें उपयोग कर रहे हैं. जो अहमदाबाद है वो खास तौर पे जो BRTS रूट्स है हमारे वो भी स्टेडियम से कनेक्टेड है और हम लोग के पास मेट्रो का भी पूरा जो रूट है वो भी सभी स्टेडियम से कनेक्टेड है. तो ट्रांसपोर्टेशन और होटल और रूम्स की जो बात है उसमें आज के दिन भी अगर हम इवेंट कर रहे हैं तो भी हमारे पास पर्याप्त व्यवस्था.
2: આ સાથે સત્તાવાર રીતે યજમાનીની જવાબદારી ભારતને સોંપવામાં આવી. સમાપન સમારોહ દરમિયાન ભારતે વિશ્વને અમદાવાદની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું. આ હસ્તાંતરણ સમારોહમાં 2030 રમતોના શતાબ્દી સંસ્કરણ યાત્રાની સત્તાવાર શરૂઆત થઈ છે.
3: हमने ये पूरी गेम्स ग्रीन एनर्जी के बेस पे पूरी तैयारियां हम लोग आगे बढ़ा रहे हैं. तो खास तौर पे हमारा पूरा प्लानिंग जो है वो सस्टेनेबिलिटी पे है. और अहमदाबाद की मैं बात करूं तो हमारी सभी लोकल जो हमारे ट्रांसपोर्टेशन है, जो अर्बन ट्रांसपोर्टेशन अहमदाबाद का, वो BRTS भी अभी 100% ई बसेस होने वाली है. तो अराउंड 90% ई बसेस ऑलरेडी हो गई है और आने वाले दिनों में वो 100% ई बस पे जाएंगे. तो सस्टेनेबिलिटी में मैं मान रहा हूँ कि आज तक की एक सबसे नए सबसे अच्छे स्टैंडर्ड्स वो अहमदाबाद में आप लोग पाओगे.
2: એડિનબર્ગના ડ્યુક પ્રિન્સ એડવર્ડ ગ્લાસગોમાં રમતોના સમાપનની સત્તાવાર જાહેરાત કરી. તેમણે 24મી કોમનવેલ્થ ગેમ્સની ઉજવણી માટે 4 વર્ષ પછી અમદાવાદ આવવા માટે તમામ રાષ્ટ્ર રમતવીરોને આહવાન કર્યું. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર 30મી જુલાઈએ યોજાયેલી પેટાચૂંટણીની આજે મતગણતરી હાથ ધરાશે. 37.05% જેવા મતદાન બાદ આજે ભાજપ કોંગ્રેસ સહિત ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. 19 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. બપોર સુધીમાં હાર જીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. મતગણતરી કેન્દ્ર ખાતે મતોની ગણતરી માટે કુલ 14 EVM મશીનો અને 1 પોસ્ટલ બેલેટના કાઉન્ટિંગ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. 260 મતદાન મથકોના મતોની ગણતરી 15 ટેબલો પર તબક્કાવાર કુલ 19 રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવશે. સવારે 8 વાગે સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે. ત્યારબાદ ઈવીએમના મતોની ગણતરી શરૂ કરવામાં આવશે. આ મતગણતરીમાં 200 કર્મચારીઓ મતગણતરીમાં મતગણતરી કેન્દ્ર ખાતે ચુસ્ત ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આ મતગણતરી હાથ ધરાશે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે 200થી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ફરજ બજાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રી પૂજિત રૂપાણી ટ્રસ્ટના દીક્ષાંત ગ્રહણ સમારોહમાં બાળકોને વૈદિક વિધિથી શિક્ષણની દીક્ષા અપાઈ. બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા હતા. સ્વર્ગવાસી વિજયભાઈ રૂપાણીની જન્મજયંતિ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ આપતા શ્રી રૂપાણીના જીવન

ને સાદગી, સત્યનિષ્ઠા અને રાષ્ટ્રસેવાનું ઉત્તમ દ્રષ્ટાંત ગણાવ્યું હતું. શ્રી પૂજિત વિજયકુમાર રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3 દાયકાથી આર્થિક રીતે નબળા વર્ગના બાળકો માટે જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ હેઠળ કોર્પોરેશન અને ખાનગી શાળાઓના ધોરણ 7માં 85% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓમાંથી પસંદ થયેલા 20-25 તેજસ્વી બાળકોને રાજકોટની શ્રેષ્ઠ શાળાઓમાં પ્રવેશની સાથે અભ્યાસનો તમામ ખર્ચ અને

0: સાથે અભ્યાસનો તમામ ખર્ચ અને સુવિધાઓ ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે. રાજ્યના 226 તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ રાજકોટ અને વલસાડના કપરાડા ખાતે 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લાના વરસાદના કારણે રામપરા બેટી, પારવેડા રોડ, જસાપર, જીવાપર અને સાણથલ ઈશ્વરિયા રોડ બંધ કરાયા છે. કોઝવે અને ડાયવર્ઝન પર પાણીનો પ્રભાવ હોવાથી સુરક્ષાના કારણોસર વાહન વ્યવહાર અટકાવવામાં આવ્યો છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જૂણા, માલડીયાદ અને સુખપર ગામે ખેતરમાં ફેલાયેલા 55 જેટલા બાળકો અને ભાઈઓ બહેનોનું મોડી રાત્રે એનડીઆરએફ અને એસડીઆરએફ અને ગુજરાત પોલીસના જવાનો દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાના પડધરી, વાવથરા જિલ્લાના દિયોદરમાં 1.5 ઇંચ, અરવલ્લીના મોડાસામાં 1 ઇંચ અને કચ્છના મુદ્રામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વાવથરાદના ધરણીધર વિસ્તારમાં 1.5 ઇંચ, જ્યારે સુરતના ઉપરાડા તથા જૂનાગઢ શહેરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં, પાટણના રાધનપુરમાં, બનાસકાંઠાના ઓગડમાં તથા સુરતના બારડોલીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાતા ખેડૂતોને જળાશય માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ, દિયોદરમાં 2 ઇંચ સાથે ધણીદર તાલુકામાં 1 ઇંચ વરસાદ, સુઈગામ, નડાબેટ, વાવથરાદમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વડોદરા જિલ્લામાં થયેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા પશુધનની સુરક્ષા અને પૂર બાદ સંભવિત ચેપી રોગ ફેલાતો અટકાવવા માટે યુદ્ધના ધોરણે રાહત અને તબીબી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ પશુપાલન વિભાગના 37 પશુ ચિકિત્સકોની વિશેષ ટીમો દ્વારા પૂર અસરગ્રસ્ત ગામોની પ્રત્યક્ષ મુલાકાત લઈ કામગીરી કરવામાં આવી રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abad ને ફોલો કરશો. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે યલો એલર્ટ જાહેર કર્યું છે. યલો એલર્ટ ધરાવતા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર ગુજરાત પર અસર કરતું વેલમાર્ક લો પ્રેશર હવે નબળું પડી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે. જોકે લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સક્રિય મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. ડાંગ જિલ્લાની નદીઓમાં ભારે પૂરની પરિસ્થિતિમાં કુદરતી આપત્તિના કારણે પશુહાની ભોગવના 3 પશુપાલકોને રાજ્ય સરકાર તરફથી મંજૂર થયેલ કુલ 1 લાખથી વધુની સહાયના ચેકનું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજય પટેલના હસ્તે વિસ્તરણ કરવામાં આવ્યું હતું. ભરૂચના વાગરા ખાતે લીંબડી અભેલ રોડ પર બનેલી કાંસમાં 2 યુવાનો ડૂબવાની ઘટનામાં એકનું મોત નિપજ્યું છે, જ્યારે બીજા વ્યક્તિની શોધખોળ ચાલુ છે. બનાવની ગંભીરતાને લઈને ગ્રામજનો પણ ભરૂચ SDMની સહાય ટીમની સાથે ખડેપગે મદદ કરી રહ્યા છે. જામનગરમાં બેપ્સ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સ્વામિનારાયણ મંદિર ખાતે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત વિષય પર વિશિષ્ટ યુવા સભાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું લાઇવ સંબોધન પ્રસારિત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જામનગરના સાંસદ પૂનમ માડમે નશામુક્ત અંગે જાગૃતિ લાવવાના પ્રયાસોને બિરદાવી યુવાનોને સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે સંકલ્પબદ્ધ બનવા અપીલ કરી હતી.
1: આવતા દિવસોમાં સમગ્ર ભારતની સાથે સાથે જામનગર સંસદીય ક્ષેત્ર પણ નશામુક્ત, વ્યસનમુક્ત અને તંદુરસ્ત યુવાનોના નિર્માણના માધ્યમથી વિકસિત ભારતની આપણી જે પરિકલ્પના છે એની સાથે મજબૂતીથી જોડાય એ પ્રકારનો સંકલ્પ આપણા યુવાનોએ અહીં ઉપસ્થિત રહીને લીધો છે.
0: છોટાઉદેપુર જિલ્લાના અછાલા ગામમાં ડુંગરફળિયામાં એક દીપડો કુવામાં ખાબક્યો હતો. ઘટનાની જાણ થતા છોટાઉદેપુર વન વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને 5 કલાકના જહેમત ભર્યા રેસ્ક્યુ ઓપરેશન બાદ દીપડાને સુરક્ષિત રીતે બચાવી રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું છોટાઉદેપુર રેન્જના વન અધિકારી ફતે મીનાએ જણાવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગ્લાસગો ખાતે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની સત્તાવાર રીતે અમદાવાદને સોંપાઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ સોંપાયો. વડોદરાના માંજલપુરની પેટા ચૂંટણીની આજે મતગણતરી, બપોર સુધીમાં પરિણામની શક્યતા. રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે શ્રી પૂજિત રૂપાણી ટ્રસ્ટના કાર્યક્રમમાં બાળકોને વૈદિક વિધિથી શિક્ષણની દીક્ષા અપાઈ. બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકાઓમાં વરસાદ

વરસાદ, ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો એલર્ટ. અને રાજ્યમાં વરસાદ બાદ પશુઓની સારવાર માટે પશુ ચિકિત્સા માટે વિશેષ ટીમો તૈનાત. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: અરે મોહન ભાઈ, કાફી બિઝી લગ રહ્યો.
2: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
1: અરે મોહન ભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
2: સચ?
1: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઇન ઠગો સે બચે.
2: સમજ ગયા.
3: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી વડોદરા. આવો સાંભળીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીતનો શેષ ભાગ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાનપદ ભારતને સોંપાયું. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને બેટન અને ધ્વજ સોંપાયા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાના 3 દિવસના પ્રવાસે. બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીની આજે મતગણતરી. બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયોના વડાઓની 2 દિવસીય બેઠક આજથી લખનૌમાં શરૂ થશે. અને પાકિસ્તાનના ખૈબુર પખ્તુનવા પ્રાંતમાં શાંતિ રેલી દરમિયાન થયેલા આત્મઘાતી હુમલામાં 14 લોકોના મોત. સમાચાર વિગતવાર. કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બેટન ગઈકાલે સત્તાવાર રીતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો છે. આ સાથે અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું કાઉન્ટડાઉન સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
1: होटल कैपेसिटीज हम लोग के पास सफिशियंट है और हमने उसको सस्टेनेबल मॉडल पे आगे ले जाते हुए खास तौर पे होस्टल्स और अन्य व्यवस्थाओं का भी हम लोग उसमें उपयोग कर रहे हैं. जो अहमदाबाद है वो खास तौर पे जो BRTS रूट्स है हमारे वो भी स्टेडियम से कनेक्टेड है और हम लोग के पास मेट्रो का भी पूरा जो रूट है वो भी सभी स्टेडियम से कनेक्टेड है. तो ट्रांसपोर्टेशन और होटल और रूम्स की जो बात है उसमें आज के दिन भी अगर हम इवेंट कर रहे हैं तो भी हमारे पास पर्याप्त व्यवस्था.
0: ગઈકાલે ગ્લાસગોમાં સમાપન સમારોહ દરમિયાન ઔપચારિક સોંપણીની શરૂઆત કોમનવેલ્થ ગેમ્સના ધ્વજની એરેનામાં પ્રતિકાત્મક યાત્રા સાથે થઈ. શોભાયાત્રા બાદ ધ્વજને નીચે ઉતારવામાં આવ્યો અને નીરજ ચોપરા, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ PT ઉષાને સોંપાયો. અંતે તે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો. આ સાથે સત્તાવાર રીતે યજમાનીની જવાબદારી ભારતને સોંપવામાં આવી છે. ભારતે વિશ્વને અમદાવાદની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું. એડિનબર્ગના ડ્યુક પ્રિન્સ એડવર્ડે ગ્લાસગોમાં રમતના સમાપનની સત્તાવાર જાહેરાત કરી. તેમણે 14મી કોમનવેલ્થ ગેમ્સની ઉજવણી માટે 4 વર્ષ પછી અમદાવાદ આવવા માટે તમામ રમતવીરોને આહવાન કર્યું. ઉલ્લેખનીય છે કે કોમનવેલ્થની 11 દિવસની રોમાંચક સ્પર્ધામાં ભારતીય રમતવીરોએ 39 ચંદ્રકો જીત્યા, જેમાં 13 સુવર્ણ, 17 રજત અને 9 કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાના 3 દિવસના પ્રવાસે જશે. આ મુલાકાત દરમિયાન તેઓ કટક, ભુવનેશ્વર, બ્રહ્મપુર અને ગંજમ જિલ્લાના તપ્ત પાણીમાં અનેક શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સત્તાવાર કાર્યક્રમોમાં ભાગ લેશે. સાંભળી અમારા સંવાદદાતાનો અહેવાલ.
2: मुर्मु आज शाम को कटक के पास बनारा में जगत गुरु कृपालु विश्वविद्यालय का उद्घाटन करेंगी. कल राष्ट्रपति भुवनेश्वर से ब्रह्मपुर तक एक विशेष ट्रेन से यात्रा करेंगी और फिर सड़क मार्ग से गंजाम जिले के तप्तपाणी जाएंगी, जहां वो मां कांधुनी देवी मंदिर और शिव मंदिर में पूजा अर्चना करेंगी. वो रात में गोलाबंध स्थित आर्मी एयर डिफेंस कॉलेज में रुकेंगी. भुवनेश्वर और कटक में पुलिस की लगभग 40 प्लाटून तैनात करके सुरक्षा के व्यापक इंतजाम किए गए हैं. राष्ट्रपति की यात्रा के दौरान निर्धारित स्थलों के ऊपर नो फ्लाइंग जोन घोषित किया गया है. प्रकाश दास, आकाशवाणी समाचार, भुवनेश्वर.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જેમ જેમ ભારત વિકસિત ભારત બનવા તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ દેશના યુવાનો શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે મજબૂત અને આત્મવિશ્વાસથી ભરેલા હોવા જોઈએ. ગઈકાલે નવી દિલ્હીમાં નશામુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાનના વર્ચ્યુઅલ પ્રારંભ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે યુવાનોએ હંમેશા ડ્રગ્સથી દૂર રહેવું જોઈએ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ. તેમણે કહ્યું કે આ સાથે ડ્રગના દુરૂપયોગ સામે 100 અઠવાડિયાના રાષ્ટ્રવ્યાપી જનભાગીદારી અભિયાનની શરૂઆત થઈ છે.
3: आने वाले 100 सप्ताह तक लगातार ऐसे ही आगे बढ़ेगा. हर रविवार कला, संस्कृति, स्पोर्ट्स, मेडिटेशन, अध्यात्म और सेवा से जुड़ी गतिविधियां होगी. नशा मुक्ति का संदेश नए लोगों तक पहुंचेगा. आने वाले 100 रविवार नशा मुक्त भारत की दिशा में 100 मजबूत कदम होंगे, 100 मजबूत स्टेप्स.

0: દેશભરના 28,000 સ્થળોથી 1 કરોડથી વધુ યુવાનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીની આજે મતગણતરી યોજાશે. ગયા મહિનાની 30 તારીખે બિહારના બાંકીપુર, ગુજરાતના માંજલપુર અને મધ્યપ્રદેશના દતિયા વિધાનસભા મતવિસ્તારમાં મતદાન થયું હતું. મતગણતરી માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરી સવારે 8 વાગે શરૂ થશે. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ 8:30 વાગે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં નોંધાયેલા મતોની ગણતરી કરવામાં આવશે. ત્રણેય રાજ્યોમાં મતગણતરી સરળ રીતે થાય તે માટે ચૂંટણી પંચે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયો NSOના વડાઓની 2 દિવસીય બેઠક આજથી ઉત્તર પ્રદેશના લખનૌમાં શરૂ થશે. ભારતની અધ્યક્ષતામાં આ બેઠકમાં બ્રિક્સ દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઇરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના પ્રતિનિધિઓ ભાગ લેશે. સાંભળીએ એક અહેવાલ.
1: भारत की ब्रिक्स अध्यक्षता का विषय सुदृढ़शीलता, नवाचार, सहयोग और स्थिरता के लिए निर्माण है. ब्रिक्स सांख्यिकी ट्रैक के अंतर्गत भारत ने परिवर्तन के प्रेरक के रूप में गुणवत्तापूर्ण सांख्यिकी इस विषय को अपनाया है. इसका उद्देश्य ब्रिक्स के माध्यम से सांख्यिकी के प्रसार, प्रणालियों में नवाचार और ज्ञान एवं सर्वोत्तम परिपाटियों के आदान प्रदान के क्षेत्रों में सहयोग को और मजबूत करना है. इसके साथ ही विकसित होते डेटा पारिस्थितिकी तंत्र में AI की तैयारी विषय पर 2 विशेष सह कार्यक्रम भी आयोजित किए जाएंगे. सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, लखनऊ.
0: ઓલ ઇન્ડિયા ક્વોટા હેઠળ MBBS અને અન્ય અન્ડર ગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કાઉન્સેલિંગનો પ્રથમ રાઉન્ડ આવતીકાલથી શરૂ થશે અને 2026-27 બેચ માટેનું શૈક્ષણિક સત્ર 8 સપ્ટેમ્બરથી શરૂ થશે. મેડિકલ કાઉન્સેલિંગ કમિટી દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ ડીમ્ડ અને સેન્ટ્રલ યુનિવર્સિટીઓ માટે કાઉન્સેલિંગનો પ્રથમ રાઉન્ડ 4 ઓગસ્ટથી 17 ઓગસ્ટ દરમિયાન, બીજો રાઉન્ડ 14 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન અને ત્રીજો રાઉન્ડ 10 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. રાજ્ય અનામત બેઠકો માટે કાઉન્સિલનો પ્રથમ રાઉન્ડ 13 ઓગસ્ટથી 22 ઓગસ્ટ દરમિયાન યોજાશે. MCCA તમામ ભાગીદાર સંસ્થાઓ, રાજ્ય કાઉન્સિલિંગ સત્તાવાળાઓ અને નિયુક્ત એજન્સીઓને સમયપત્રકનું કડક પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું છે કે તેમની સરકાર દિલ્હીને દેશની રમતગમત રાજધાની બનાવવાનો સંકલ્પ કર્યો છે. સુશ્રી ગુપ્તાએ દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે ગઈકાલે પૂર્ણ થયેલી 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપના સમાપન સમારોહને સંબોધિત કરતી વખતે આ મુજબ જણાવ્યું હતું. 27 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી યોજાયેલી ચેમ્પિયનશીપમાં 25 કોમનવેલ્થ દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતે આ ચેમ્પિયનશીપમાં શાનદાર પ્રદર્શન કરતા પુરૂષ અને મહિલા સિંગલ્સ ટાઇટલ જીત્યા હતા. પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમાં ગઈકાલે શાંતિ રેલી દરમિયાન થયેલા આત્મઘાતી હુમલામાં 14 લોકો માર્યા ગયા છે અને 1 ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. સ્વાત જિલ્લાના કાબલ શહેરમાં પોલીસ સ્ટેશનની સામે જ યોજાઈ રહેલી શાંતિ રેલી દરમિયાન આ વિસ્ફોટ થયો હતો. હજુ સુધી કોઈ જૂથ કે વ્યક્તિ આ હુમલાની જવાબદારી લીધી નથી. સ્વાત જિલ્લા પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર શંકાસ્પદ આત્મઘાતી હુમલાખોરે કાબુલ પોલીસ સ્ટેશન અને પોલીસ લાઇન્સ સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેને અટકાવ્યો હતો. ત્યારબાદ હુમલાખોરે વિસ્ફોટ કર્યો હતો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર.
2: નમસ્કાર. આજના અખબારોમાં મુખ્ય હેડલાઇનમાં વિવિધતા જોવા વાંચવા મળી રહી છે. ગુજરાત સમાચારે E20 પેટ્રોલ મોટરો માટે હાનિકારક ગડકરીની કબૂલાતને મુખ્ય હેડલાઇન બનાવી છે, જ્યારે સંદેશે પશ્ચિમ એશિયન દેશો યુદ્ધ ખતમ કરવા સંમત, ટ્રમ્પની ખબરને હેડલાઇનમાં છાપી છે. દિવ્ય ભાસ્કર ગામે ગામ તપાસ દવા આપી મચ્છરદાની વહેંચી, બસ્તરને મેલેરિયા મુક્ત થવાના આરેના સમાચાર વાંચવા મળી રહ્યા છે. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો ગુજરાતમાં મેઘમહેર, 180 તાલુકામાં વરસાદ, રાજકોટમાં સૌથી વધુ 2.72 ઇંચ વરસાદ.
0: કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાનપદ ભારતને સોંપાયું. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને બેટન અને ધ્વજ સોંપાયા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાના 3 દિવસના પ્રવાસે. બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીની આજે મતગણતરી. બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયોના વડાઓની 2 દિવસીય બેઠક આજથી લખનૌમાં શરૂ થશે અને પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમાં શાંતિ રેલી દરમિયાન થયેલા આત્મઘાતી હુમલામાં 14

0: લોકો ના મોત. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આ મારો નાનો ભાઈ છે ને, જબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં 0 રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાંય આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ 0 આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે. હો ભાઈ, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.
2: અરે મોહન ભાઈ, કાફી બિઝી લગ રહ્યો.
3: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
2: અરે મોહન ભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
3: સચ?
2: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઇન ઠગો સે બચે.
3: સમજ ગયા.
4: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી, વડોદરા. આવો સાંભળીએ ફિલ્મ યસ બોસ નું એક ગીત, અભિજીત ભટ્ટાચાર્યના સ્વરમાં, જાવેદ અખ્તરની કલમ, જતીન લલિતનું સંગીત.

0: છે ને?
1: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગ ની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
0: કઈ ઓફર?
1: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ ના કપડા ની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
0: બસ એટલું જ?
1: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5,000 સુધી ની બચત.
0: તો હવે ઘરવાળી ની શોપિંગ પણ પાકી.
1: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.

0: અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: આ ભાગના પ્રાયોજક છે એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
2: તમારું ઘર ઓફિસ કે દુકાનની ખરી સજાવટ એટલે એમ કે ફર્નિચર, જેમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી હોલસેલ ના ભાવે રિટેલ માં જ મળે છે બેસ્ટ ફર્નિચર.
3: 35 વર્ષના અતૂટ વિશ્વાસ સાથે 5 માળનો 12,000 સ્ક્વેર ફીટ માં ફેલાયેલો ભવ્ય શોરૂમ એમ કે ફર્નિચર, જ્યાં બજાજ ફાઇનાન્સ અને કેપિટલ ફર્સ્ટ દ્વારા ફાઇનાન્સ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. તો આવો એમ કે ફર્નિચર, મણિપુર કોમ્પ્લેક્સ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. કોલ 9824300651.
4: विश्व स्तनपान सप्ताह यानी कि वर्ल्ड ब्रेस्ट फीडिंग वीक, इसका मुख्य उद्देश्य है स्तनपान के प्रति जागरूकता बढ़ाना, समर्थन जुटाना, स्वास्थ्य में सुधार करना और स्तनपान के फायदों से लोगों को अवगत कराना.

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઇઝી.
1: ફસાણો. અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે અશોક આ ધ ગ્રેટ. મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
4: અરે, આટલી ઝડપથી ક્યાં જઈ રહ્યા છો?
5: અશોક આ ધ ગ્રેટના મહાસેલમાં જાયન્ટ પ્રખ્યાત કંપનીના બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર તેમજ તેના શૂઝ મળી રહ્યા છે અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
4: અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે?
6: પણ ડિસ્કાઉન્ટ કેટલું મળશે?
4: અકલ્પનીય ડિસ્કાઉન્ટ.
7: અશોક આ ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
8: વિવિધ ભારતી સે આપ સુન રહે હૈ કાર્યક્રમ ચિત્રલોક.

0: મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: સંગીત આપ સુન રહે પ્રોગ્રામ ચિત્રલોક.

0: हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
2: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
4: હા, વરસાદમાં.
3: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
5: વિવિધ ભારતી સે ઇસ વખત આપ સુન રહે હૈ કાર્યક્રમ ચિત્રલોક.

0: फिल्म रंग दे बसंती के इस गीत के साथ ही आज का ये कार्यक्रम यहीं संपन्न हुआ। कार्यक्रम आप तक पहुंचा विविध भारती के वडोदरा केंद्र से। आपे ट्यून कर्यू छे 93.9 FM विविध भारती वडोदरा। आओ सांभळीए विशेष कार्यक्रम अनुरूप विवाह संस्था।
1: आ प्रोग्राम ना प्रायोजक अनुरूप विवाह संस्था।
2: नमस्ते, अनुरूप विवाह संस्था द्वारा प्रस्तुत शोध अनुरूप जोड़ीदारनी आ कार्यक्रममां आपनुं हार्दिक स्वागत छे। आजे अनुरूप गुजरातना सीईओ प्रतीक्षाबेन गुळवणी आपनी समक्ष छे। तो शुरू करिए आपनी वातचीत। नमस्ते प्रतीक्षाबेन।
3: नमस्ते श्रोताओ।
2: प्रतीक्षाबेन, आजे आप श्रोताओनी समक्ष શું નવી માહિતી અને શું મુદ્દાઓ લાવ્યા છો?
3: આજે હું આપ સૌને અમારા આવતા મહિનાના ગુજરાતી સમુદાય માટેના પરિચય સંમેલનની માહિતી આપવાનું છું, પણ એ બધી વગત આપતા પહેલે હું અનુરૂપનો અભિપ્રાય આપવા માંગુ છું।
2: શેના વિશેનો અભિપ્રાય?
3: ઓનલાઈન અને ઓફલાઈન સર્ચિંગ વિષય। તમને ખબર છે ના કે અનુરૂપની શરૂઆત થઈને 51 વર્ષ થયા છીએ। શરૂઆતના 2.5 દશકોમાં ન કોમ્પ્યુટર હતા અને ન ઇન્ટરનેટ અને ન વેબસાઇટ। પાત્રોની માહિતી પહેલે ચોપડીઓમાં લખેલી અને પછી ફાઇલોમાં પ્રિન્ટ।

0: હતી.
1: ત્યાંથી લઈને આજ સુધીનો તમારો અનુભવ શું કહે છે?
0: એજ કે ટેકનોલોજીથી નોંધણીમાં સગવડ થઈ, દૂર દૂર રહેતા લગ્ન ઇચ્છુક છોકરા છોકરીઓ ઘર બેઠે એકબીજાના શોધી શકે છે અને ચાટ કરી શકે છે. પરંતુ રૂબરૂ મુલાકાત વગર ઝડપી નિર્ણય કદી નથી લેવાતો. રૂબરૂ મળવાનો મહત્વ જેટલો કહું ઓછું જ છે કે
1: અને રૂબરૂ મુલાકાતની સગવડ પણ અનુરૂપ આપે છે, ખરું ને?
0: બિલકુલ, અમે સમજ્યા છીએ કે આજકાલની ફાસ્ટ લાઈફમાં છોકરા છોકરીઓને લગ્ન તો કરવા હોઈએ છીએ, પણ એમને પાસે સમયનો અભાવ છે. એટલે જ અમે દર વર્ષે જુદા જુદા શહેરોમાં 100ની આસપાસ મીટઅપ ઇવેન્ટ્સ યોજ્યા છીએ.
1: અરે વાહ, તો ગુજરાતમાં હવે ક્યારે જોવા મળશે આ ઇવેન્ટ?
0: ઓગસ્ટ મહિનાની 23 તારીખે રવિવારે સવારે 10 વાગે પાલડી અમદાવાદમાં એક પરિચય સંમેલન યોજવામાં આવેલે છે, જેની નોંધણી ચાલુ જ છે. કાર્યક્રમમાં પાત્રો અને તેમના વાલીઓને પ્રવેશ મળશે. પાત્રોની આપસમાં ચર્ચા ચાલતી હશે ત્યારે વાલીઓ જુદા હોલમાં પાત્રોની માહિતી મળવેશ અને અનુરૂપ લાગતા પાત્રોના વાલીઓ સાથે વાતચીત કરી શકે છે.
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800267791 આ નંબર પર, 1800267791 અને વેબસાઇટ www.anurupvivah.com. પ્રતીક્ષાબેન, એક પ્રશ્ન છે. એક છોકરો અને એક છોકરી મીટિંગ કરે અને છોકરો છોકરી કાર્યક્રમમાં જાય, એમાં ફેર શું છે?
0: શ્રોતાઓ, કાર્યક્રમમાં આવવાની ઘણા લાભ છે. કાર્યક્રમમાં જેટલા પાત્રો સાથે તમારી વાતચીત થાય એટલાની સાથે જુદી જુદી વાત કરવા જાઓ તો મહિના નીકળી જાય, અને કાર્યક્રમમાં અનુરૂપના સભ્યોના હોય તેવા પાત્રો પણ હાજર રહી શકે છે.
1: સાંભળ્યું શ્રોતાઓ, મીટઅપ કાર્યક્રમોમાં જવાના ફાયદા. પ્રતીક્ષાબેન, આ કાર્યક્રમમાં કોણ આવી શકે અને નોંધણી ક્યાંથી કરે અને કેટલા પૈસા આપવાના હોય છે?
0: આ કાર્યક્રમમાં કોઈ પણ ઉંમરના કુંવારા પાત્રો ભાગ લઈ શકે છે. અમારી વેબસાઇટ, મોબાઈલ એપ અથવા ઓફિસમાંથી નોંધણી કરી શકાય. છોકરીઓ 199+ GST ભરવાના રહીશીએ. છોકરાઓ 299+ GST ભરવાના રહીશીએ. બીજી એક વાત, ખાસ કન્યાઓ માટે, જે કન્યાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે એમને કાર્યક્રમની જ ફીમાં 1 વર્ષ માટે મેમ્બરશીપ મળશે.
1: અરે વાહ, તો ચાલો ગુજરાતી કન્યાઓ, 235 રૂપિયામાં સંમેલન અને મેમ્બરશીપ બંને મળી રહી છે. પ્રતીક્ષાબેન, તમે આજે અહીંયા આવ્યા અને આપણા ગુજરાતી સમુદાય માટે દર વખતની જેમ કંઈક નવું લાવ્યા તે બદલ આભાર.
0: તમારા પણ આભાર, શ્રોતાઓના પણ આભાર.
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800267791 આ નંબર પર, 1800267791 અને વેબસાઇટ www.anurupvivah.com.
2: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
3: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:30 થઈ છે. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती. मजेदार नहीं, असरदार. भारत का गम एक्सपर्ट.
3: हवे सांभळीए फिल्म गमन माथी आ गजल, जेना शायर छे शहरयार. स्वर हरिहरन, संगीतकार जयदेव.

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
1: ફસાણો.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: મારો એક પાડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે PM સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. PM સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.
4: હર ઘર સૂર્યઘર.
5: 93.9 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. કાર્યક્રમ ગઝલમાં હવે સાંભળીએ માસૂમ ફિલ્મની આ ગઝલ, જેના શાયર છે ગુલઝાર, સ્વર ભૂપિંદર અને સુરેશ વાડકરના, સંગીતકાર રાહુલ દેવ બર્મન.

0: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો પૂજા પ્લસ. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા. ફિલ્મી અને નોન ફિલ્મી ગઝલના કાર્યક્રમમાં હવે સાંભળીએ મિર્ઝા ગાલિબ આલ્બમમાંથી જગજીત સિંઘના સ્વર અને સંગીત.

દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સારા ગણદેવીકર જ્વેલર્સ, શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.

હવે સાંભળીએ ફિલ્મ તુમ બિનમાંથી આ ગઝલ, જેના શાયર ફૈઝ અનવર, સ્વર જગજીત સિંઘ, સંગીતકાર નિખિલ વિનયે.

0: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो।
1: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ। एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी। पेमेंट लिंक भी भेजा है।
0: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है। धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं।
1: सच?
0: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो। सतर्क रहें और ऑनलाइन ठगों से बचें।
1: समझ गया।
2: दोस्तों, विविध भारती नु वडोदरा केंद्र आप सांभळी रह्या छो। वडनेरकर ज्वेलर्स वडोदरामा सौभाग्यना दागीना तो फक्त वडनेरकर ज्वेलर्स ना ज। वडनेरकर ज्वेलर्स, ब्रह्मपुरी, दांडिया बाजार, वडोदरा।
3: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
4: હા, વરસાદમાં?
3: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ। વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
5: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે। આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે, અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે। પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે। પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી।
2: ગઝલ કાર્યક્રમમાં હવે સમય છે દિલ્લગી આલ્બમમાંથી આ ગઝલનો। ગુલામ અલીના સ્વરમાં આવો સાંભળીએ સંગીતકાર રફીક હુસૈનની તર્જ અને ખાલિદ શરીફની કલમ।

દિલ્લગી આલ્બમની આ ગઝલ સાથે જ આજનો ગઝલ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. આજના આ કાર્યક્રમમાં આજની પ્રથમ પ્રસ્તુતિ ફિલ્મ સિંદૂરમાંથી. આવો સાંભળીએ લતા મંગેશકર અને મોહમ્મદ અઝીઝના સ્વરમાં, ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

લતા મંગેશકર અને મોહમ્મદ અઝીઝના યુગલ સ્વરમાં હમણાં આપ્યા ગીત સાંભળ્યું, જે ફિલ્મ સિંદૂરમાંથી હતું, જેના ગીતકાર હતા આનંદ બક્ષી, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. આવો હવે સાંભળીએ નમક હલાલ ફિલ્મમાંથી કિશોર કુમારના સ્વરમાં આ ગીત, જેના ગીતકાર છે અંજાન, સંગીતકાર બપ્પી લાહિરી.

0: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
1: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
0: કઈ ઓફર?
1: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
0: બસ એટલું જ?
1: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5,000 સુધીની બચત.
0: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી.
1: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.

આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. કાર્યક્રમ છે ફિલ્મ સંગીત. આવો સાંભળીએ બેતાબ ફિલ્મનું આ ગીત લતા મંગેશકર અને શબ્બીર કુમારના સ્વરમાં, આનંદ બક્ષીની કલમ, આર ડી બર્મનનું સંગીત.

0: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: અરે મોહન ભાઈ, કાફી બિઝી લગ રહ્યો.
2: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
1: અરે મોહન ભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
2: સચ?
1: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ.

0: 0207525. सेहत आपकी, सुरक्षा हमारी। ये है आर के ब्लाइंड की जिम्मेदारी।
1: ब्रो, લગ્નની શોપિંગ થઈ?
2: હા વરસાદમાં,
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ। વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
3: 93.9 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર કાર્યક્રમ ફિલ્મ સંગીતમાં। હવે સાંભળીએ ફિલ્મ છોટી સી બાત માંથી આ ગીત, યેસુદાસ અને આશા ભોંસલેના યુગલ સ્વર, યોગેશની કલમ, સલીલ ચૌધરીનું સંગીત।

ફિલ્મ સંગીત કાર્યક્રમમાં હવે સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં વધુ એક ગીત, ફિલ્મ સુહાગમાંથી, આનંદ બક્ષીની કલમ, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત.

સુહાગ ફિલ્મના આ ગીત પછી આવો હવે સાંભળીએ રોટી ફિલ્મનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં. સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીતકાર આનંદ બક્ષી.

0: આકાશવાણી સમાચાર અંકિતા મકવાણા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. વિવિધ મુદ્દાઓ પર વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરંભાઈ. દ્વિપક્ષીય સંબંધોને સુદૃઢ બનાવવા ઉઝબેકિસ્તાનના વિદેશમંત્રીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત. ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીમાં માંજીપુરમાં ભાજપ, બાંકીપુરમાં જનસુરાજ પાર્ટી અને દતિયામાં કોંગ્રેસના ઉમેદવારની સરસાઈ. મહિલા કુસ્તી બાજુ દ્વારા કરાયેલા જાતીય સતામણીના કેસમાં પૂર્વ સાંસદ બ્રિજમોહન નિર્દોષ જાહેર. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વિરામની આશા અને ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા ભારતીય શેરબજારમાં ઉછાળો. અને રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના માના મહાનુભાવોએ રાષ્ટ્રમંડળ રમતોમાં ભારતીય ખેલાડીઓના નોંધપાત્ર પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા. સમાચાર વિગતવાર. સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભે પડી છે. આજે સવારે લોકસભામાં વિપક્ષોએ અલગ અલગ મુદ્દાઓ પર વિરોધ કરીને હોબાળો મચાવ્યો હતો. સ્થિતિને જોતા અધ્યક્ષે લોકસભાની કાર્યવાહી બપોરના 2 વાગ્યા સુધી મુલતવી રાખી હતી.
1: सदन चर्चा संवाद के लिए, अपने विचार अभिव्यक्ति रखने के लिए, अपने मत रखने के लिए, अगर असहमति है तो भी सदन के अंदर अपने मत विचार से अभिव्यक्त की जाती है. इसलिए मेरा आपसे आग्रह है, सदन को चलाने में सहयोग प्रदान करें. नियोजित तरीके से सदन बाधित करना लोकतंत्र के लिए उचित नहीं है.
0: આ અગાઉ જ્યારે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રાષ્ટ્રમંડળ રમતોમાં ભારતના નોંધપાત્ર પ્રદર્શનની પ્રશંસા કરીને ખેલાડીઓને રાષ્ટ્રનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા.
1: कल संपन्न हुए समापन समारोह के उपरांत राष्ट्रमंडल खेलों का बैटन भारत को सौंप दिया गया है. 23वें राष्ट्रमंडल खेलों में उत्कृष्ट प्रदर्शन से देश के करोड़ों युवाओं और खिलाड़ियों को प्रेरणा मिलेगी. मैं सदन की ओर से देश का मान बढ़ाने वाले खिलाड़ियों, उनके कोच एवं टीम इंडिया को हार्दिक बधाई और शुभकामनाएं देता हूं.
0: જ્યારે રાજ્યસભામાં પણ આવા જ દ્રશ્યો સર્જાયા હતા. રાજ્યસભાની કામગીરી શરૂ થતા જ વિપક્ષોએ શોરબકોર કરતા સભાપતિએ કામગીરી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. ચોમાસુ સત્રના પ્રારંભથી જ સંસદના બંને ગૃહોમાં વિપક્ષો દ્વારા નીટ પેપર લીક મામલે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ ઉપર કરવામાં આવેલ લાઠીચાર્જ સહિતના મુદ્દે હોબાળો કરતા કામગીરી ખોરંભે પડી છે. ઉઝબેકિસ્તાન પ્રજાસત્તાકના વિદેશમંત્રી સેદોવ બખ્તિયોર ઓડિલોવિચે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે ભારત અને ઉઝબેકિસ્તાન બંને ગાઢ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સભ્યતાના સંબંધો ધરાવે છે, જે પ્રાચીન વેપાર માર્ગોમાં મૂળના છે.

મુલાકાત દરમિયાન બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોને વધુ સુદૃઢ બનાવવા પર ભાર મૂક્યો હતો. ત્રણ વિધાનસભા મત વિસ્તારોમાં પેટા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. બિહારના બાંકીપુર વિધાનસભા મત વિસ્તારમાં જનસુરાજ પાર્ટીના ઉમેદવાર પ્રશાંત કિશોર સાતમા રાઉન્ડની ગણતરી બાદ આગળ છે. ગુજરાતના માંજલપુર વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલ 11મા રાઉન્ડ બાદ આગળ છે. મધ્યપ્રદેશના દતિયા વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ઘનશ્યામસિંહ 6ઠા રાઉન્ડ બાદ સરસાઈ ધરાવે છે. બિહારના બાંકીપુર, ગુજરાતના માંજલપુર અને મધ્યપ્રદેશના દતિયા વિધાનસભા મત વિસ્તાર માટે મતદાન ગયા મહિનાની 30મી તારીખે યોજાયું હતું. દિલ્હીની એક કોર્ટે આજે મહિલા કુસ્તીબાજો દ્વારા દાખલ કરાયેલા જાતીય સતામણીના કેસમાં ભૂતપૂર્વ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના વડા બ્રિજભૂષણ શરણસિંઘ અને સહ આરોપી વિનોદ તોમરને નિર્દોષ જાહેર કર્યા છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અશ્વિની પનવારે ભૂતપૂર્વ ભાજપ સાંસદ સિંઘ અને ભૂતપૂર્વ ડબલ્યુએફઆઈ સહાયક સચિવ તોમરને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. 6 મહિલા કુસ્તીબાજો દ્વારા દાખલ કરાયેલા કેસમાં અંતિમ દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે 2 જુલાઈના રોજ આ આદેશ 3 ઓગસ્ટ સુધી અનામત રાખ્યો હતો. મે 2024માં જ કોર્ટે સિંહ સામે ગુનાહિત ધાકધમકીનો આરોપ ઘડવાનો આદેશ આપ્યો હતો. જો કે 6 મહિલા કુસ્તીબાજોમાંથી એક દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે 15 જૂને બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. પંજાબમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર 2026 હેઠળ તમામ 117 વિધાનસભા મત વિસ્તારોમાં ઘરે ઘરે જઈને ગણતરી ફોર્મનું 100% ડિજિટાઇઝેશન પૂર્ણ થયું. મુખ્ય ચૂંટણી અધિકારી અનિનીતા મિત્રાએ જણાવ્યું કે આ કાર્ય આજની સમયમર્યાદાના એક દિવસ પહેલા પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમણે આ તમામ વિધાનસભા મત વિસ્તારોના જિલ્લા ચૂંટણી અધિકારીઓ, બ્લોક સ્તરના અધિકારીઓ અને સમગ્ર ચૂંટણી તંત્રના પ્રયાસોની પ્રશંસા કરી અને કહ્યું કે આ તેમના સમર્પણને બિરદાવ્યું છે. કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બેટન ગઈકાલે સત્તાવાર રીતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો છે. આ સાથે અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું કાઉન્ટડાઉન સત્તાવાર રીતે શરૂ થયું છે. ગઈકાલે ગ્લાસોમાં સમાપન સમારોહ દરમિયાન ઔપચારિક સોંપણીની શરૂઆત કોમનવેલ્થ ગેમ્સના ધ્વજની સેરેમનીમાં પ્રતિકારાત્મક યાત્રા સાથે થઈ. શોભાયાત્રા બાદ ધ્વજને નીચે ઉતારવામાં આવ્યો અને નીરજ ચોપડા, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાને સોંપાયો. અંતે તે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો. સત્તાવાર રીતે યજમાનીની જવાબદારી ભારતને સોંપવામાં આવી. ભારતે વિશ્વને અમદાવાદની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું. એડિનબર્ગના ડ્યુક પ્રિન્સ એડવર્ડે ગ્લાસોમાં રમતોના સમાપનની સત્તાવાર જાહેરાત કરી. તેમણે 24મી કોમનવેલ્થ ગેમ્સની ઉજવણી માટે 4 વર્ષ પછી અમદાવાદ આવવા માટે તમામ રાષ્ટ્રવીરોને આહવાન કર્યું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIRNews_AVAD ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાર મૂક્યો છે કે દેશના ખેલાડીઓએ ગ્લાસો કોમનવેલ્થ ગેમ્સમાં 39 મેડલ જીતીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ ખુશી વ્યક્ત કરી છે કે 13 ગોલ્ડ મેડલમાંથી દેશની મહિલાઓએ 8 મેડલ જીત્યા છે. રાષ્ટ્રપતિએ તમામ 39 મેડલ વિજેતાઓ અને રમત દરમિયાન યોગદાન આપનાર ટુકડીના દરેક સભ્યને શુભેચ્છાઓ પાઠવી છે. વધુમાં રાષ્ટ્રપતિ મુર્મુએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે દેશના ખેલાડીઓ ભવિષ્યના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં રાષ્ટ્રને વધુ ગૌરવ અપાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ટુકડીના પ્રભાવશાળી પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ ટુકડીના પ્રદર્શન પર ગર્વ વ્યક્ત કર્યો અને ભારતે 13 સુવર્ણ ચંદ્રકો સહિત 39 ચંદ્રકો જીત્યા છે તે અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમણે તમામ ચંદ્રક વિજેતાઓને તેમની નોંધપાત્ર સિદ્ધિઓ બદલ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે સમગ્ર રમતો દરમિયાન ભારતના પ્રતિભાશાળી ખેલાડીઓએ અસાધારણ કૌશલ્ય, નિશ્ચય અને સમર્પણ દર્શાવ્યું છે. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ ગ્લાસો કોમનવેલ્થ ગેમમાં 4થું સ્થાન મેળવવા બદલ ભારતીય દળની પ્રશંસા કરી છે. એક કોમન સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી માંડવીયાએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતીય દળે અગાઉની કોમનવેલ્થ ગેમ્સની સરખામણીમાં સમાન રમતોમાં 30 મેડલથી સુધારો કરી ચાલુ વર્ષે

40 મેડલ જીત્યા છે. ભારત સરકારે સોશિયલ મીડિયા પર ફરતા થયેલા એક બનાવટી વીડિયોને નકારી કાઢ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે નવી દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શનો ફરી શરૂ થયા છે. જો કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ફેક્ટ ચેક યુનિટે સ્પષ્ટ કર્યું છે કે આ દાવો ખોટો છે અને વાયરલ થયેલો વીડિયો જૂનો છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ ઉમેર્યું કે લોકોને આવી ભ્રામક સામગ્રીથી સાવધ રહેવું જોઈએ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઇરાન સાથે મધ્યસ્થી દ્વારા વાતચીત આજે થવાની અપેક્ષા છે. શ્રી ટ્રમ્પે કહ્યું હતું કે કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતની વિનંતી પર ઇરાન સામે નવા અમેરિકી લશ્કરી હુમલાના આદેશને મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિવિધ મુદ્દાઓ પર વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરંભાઈ. દ્વિપક્ષીય સંબંધોને સુદૃઢ બનાવવા ઉઝબેકિસ્તાનના વિદેશમંત્રીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત. ગુજરાત સહિત 3 રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીમાં માંજલપુર ભાજપ, બાંકીપુરમાં જનસુરાજ પાર્ટી અને દતિયામાં કોંગ્રેસના ઉમેદવારની સરસાઈ. મહિલા કુસ્તીબાજો દ્વારા કરાયેલા જાતીય સતામણીના કેસમાં પૂર્વ સાંસદ બ્રિજમોહન નિર્દોષ જાહેર. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વિરામની આશા અને ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા ભારતીય શેરબજારમાં ઉછાળો અને રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રમંડળ રમતોમાં ભારતીય ખેલાડીઓના નોંધપાત્ર પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા. હવે આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

0: सुबह 11 बजे तक के लिए स्थगित। बिहार, गुजरात और मध्य प्रदेश की 3 विधानसभा सीटों पर उपचुनाव की मतगणना जारी। दिल्ली की एक अदालत ने कुछ महिला पहलवानों द्वारा दायर यौन उत्पीड़न मामले में भारतीय कुश्ती महासंघ के पूर्व प्रमुख बृजभूषण शरण सिंह को बरी किया। भारत ने आधार कार्ड से सत्यापित 5 लाख से अधिक अंगदान प्रतिज्ञाएं पूरी की। अंग प्रत्यारोपण में वैश्विक स्तर पर भारत तीसरे स्थान पर। अमरीका और ईरान के बीच आज अगले दौर की शांतिवार्ता संभावित। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ये है विविध भारत।
2: आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार अंकिता मकवाणा वाचे छे। वडोदराना मांजलपुर विधानसभा मत विस्तार में पेटा चूंटणी माटे आजे मतगणतरी में भाजपना उम्मीदवार सत्येन्द्र पटेल 29,000 मतों थी आगळ छे। अत्यार सुधी कुल 19 मांथी 18 राउंड की गणतरी पूर्ण थी गई छे। सत्येन्द्र पटेल ने 52,921 मत, जारी कांग्रेस उम्मीदवार भीखाभाई रबारी ने 23,913 मत मळ्या हता। आ बैठक पर 30 जुलाईए योजायेली मतदान प्रक्रिया में सरेराश 37.50% मतदान नोंधायुं हतुं। उल्लेखनीय छे के भाजपना धारासभ्य योगेश पटेलना अवसानने कारणे आ बैठक खाली पड़ता पेटा चूंटणी योजाई हती। રાજ્યમાં આગામી 9 તારીખ સુધી કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી છે। હવામાન વિભાગ અમદાવાદના પ્રાદેશિક નિયામક ડોક્ટર એકે દાસે સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ પણ સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી। તેમણે કહ્યું માછીમારો માટે આગામી 5 દિવસ કોઈ ચેતવણી નથી। બંદરો પર પણ સ્થાનિક સાવચેતી સંકેત LCS 3 હટાવી લેવાયું। દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ઘટતા બપોરે 12 વાગ્યા સુધીમાં 7 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો। રાજ્યના 34 બંધ હાલ હાઈ એલર્ટ પર છે, તો રાજ્યમાં અત્યાર સુધી 83,932 લોકોનું સ્થળાંતર અને 9,776 લોકોને બચાવાયા છે। જામનગરમાં 2 દિવસથી થયેલા વરસાદના કારણે શહેરને પાણી પૂરું પાડતા બંધમાં નવા નીરની આવક થઈ। આજી 3 બંધ 60% ભરાયો છે, જ્યારે આગામી દિવસોમાં ઊંડ 1 બંધમાંથી સસોઈ બંધમાં પાણી ઠાલવવાનું શરૂ કરાશે। ત્યારબાદ સૌની યોજનાનું પાણી સસોઈ બંધ સુધી પણ પહોંચાડાશે। મહેસાણામાં પણ વરસાદી માહોલ યથાવત છે। સતલાસણા અને ખેરાલુમાં 2 ઇંચ વરસાદ નોંધાયો, તો ધરોઈ બંધમાં પણ પાણીની સારી આવક થઈ, જ્યારે ચાલુ વરસાદમાં વીજ કરંટ લાગતા 3 ગાયના મોત થયા છે। પંચમહાલમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 592 મિલીમીટર વરસાદ ખાબક્યો છે। રાજ્યમાં જળસંપત્તિ વિભાગ હેઠળ ગાંધીનગરમાં કાર્યરત મધ્યસ્થ પૂર નિયંત્રણ એકમ CFCCA ટેકનોલોજીની મદદથી આપત્તિ વ્યવસ્થાપને પ્રાથમિકતા બની હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। સત્તાવાર યાદી મુજબ ચોમાસા દરમિયાન આગામી 31 ઓક્ટોબર સુધી ગાંધીનગર સહિત રાજ્યના 12 પ્રાદેશિક પૂર નિયંત્રણ એકમ 24 કલાક 7-7 દિવસ કાર્યરત રહેશે। તેના દ્વારા સરદાર સરોવર સહિત રાજ્યના મુખ્ય જળાશયનું રીઅલ ટાઇમ મોનિટરિંગ કરાય છે। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં ચાંદીપુરા વાયરસથી 10 વર્ષના બાળકનું મોત થતાં આરોગ્ય તંત્ર સતર્ક થયું છે। જિલ્લા આરોગ્ય વિભાગે તાત્કાલિક 47 ટીમો બનાવીને અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન સર્વે અને દેખરેખ શરૂ કરી છે। બાળકોમાં તાવ, ઉલટી કે ખેંચ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બ્રિજેશ વ્યાસે અપીલ કરી।
3: બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનું પ્રમાણ છે, એના અંદર ટોટલ 3 કેસ બનાસકાંઠામાં પોઝિટિવ આવ્યા છે। 1 કેસ જે વડાનો છે, પરંતુ 2 કેસ એક કાંકરી તાલુકાનો ચાંગાનો જે અત્યારે ઓગર તાલુકામાં આવે છે, અને એક અમીરગઢ તાલુકાનો કાનપુરાનું છે। તેના અનુસંધાનમાં આપણે 47 ટીમો અમીરગઢમાં બનાવી છે।
2: કચ્છ જિલ્લાના સામખિયાળી રેલવે જંકશન ખાતે 46 કલાકના નોન ઇન્ટરલોકિંગ કાર્ય પૂર્ણ કરાયું છે। અમદાવાદ મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે જણાવ્યું કે બ્લોક દરમિયાન 162 ટ્રેનનું સફળતાપૂર્વક સંચાલન કરાયું। આ ઉપરાંત બ્લોક પહેલા જ 1 દિવસમાં રેકોર્ડ બ્રેક 30 માલગાડીનું સંચાલન કરીને અવિરત માલ પરિવહન પણ સુનિશ્ચિત કરાયું હતું। નવી લાઇનનું સંચાલન રેલવે સુરક્ષા આયુક્તના નિરીક્ષણ બાદ શરૂ કરાશે। તાપીમાં આંગણવાડી કેન્દ્રોમાં નવી શૈક્ષણિક પદ્ધતિ સાથે નવા સત્રનો પ્રારંભ થયો. નવી શિક્ષણ નીતિ અંતર્ગત નવા અભ્યાસક્રમ આધારશીલા હેઠળ બાળપણથી જ બાળકોમાં બૌદ્ધિક સામાજિક અને શારીરિક જ્ઞાનનો વિકાસ થાય તે હેતુસર આંગણવાડી કેન્દ્રોમાં નવું સત્ર શરૂ થયું. આ અંગે તાપીના સંકલિત બાળ વિકાસ યોજનાના

0: ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલે વધુ માહિતી આપી.
1: જે નવી શિક્ષણ નીતિ છે એનામાં વિવિધ રમતો દ્વારા બાળકોને રમત રમતમાં કેવી રીતે આપણે શીખી શકીએ પણ આવે છે, સાથે સાથે બાળકો એકબીજા સાથે કેવી રીતે સંવેદનાત્મક રીતે જોડાઈ શકે, સામાજિક રીતે બાળકો કઈ કઈ પ્રવૃત્તિ કરી શકે અને બાળકોમાં એકબીજા માટે ભાવ જન્મે એ પણ આ અભ્યાસક્રમનો ભાગ છે.
0: કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં હિન્દી ફિલ્મોના મહાનાયક અમિતાભ બચ્ચનના 44મા રીબર્થ ડે નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં અમિતાભ બચ્ચનની લોકપ્રિય ફિલ્મોના ગીતો, યાદગાર સંવાદો, નૃત્ય પ્રસ્તુતિઓ અને તેમના ફિલ્મી સફરની ઝલક રજૂ કરાઈ. કાર્યક્રમમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાત સહિત અન્ય રાજ્યોથી અમિતાભ બચ્ચનના ચાહકો એકઠા થયા હતા. 2 ઓગસ્ટ 1982ના રોજ ફિલ્મ કુલીના શૂટિંગ દરમિયાન થયેલી ગંભીર દુર્ઘટના બાદ અમિતાભ બચ્ચનને મૃત્યુને માત આપી ફરી જીવન પ્રાપ્ત કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABCDને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
1: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગ ની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
0: કઈ ઓફર?
1: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સ ના કપડા ની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
0: બસ એટલું જ?
1: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5,000 સુધી ની બચત.
0: તો હવે ઘરવાળી ની શોપિંગ પણ પાકી.
1: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.

0: बेहतरीन मौके यहाँ मिलते हैं। सावित्री बाई फूले पुणे विद्यापीठ द्वारा लगातार 3 वर्षों तक बेस्ट कॉलेज अवार्ड से सम्मानित संस्थाएं प्रैक्टिकल लर्निंग, इंडस्ट्री एक्सपोजर, आधुनिक लैब्स, मजबूत प्लेसमेंट्स और 3 लाख से अधिक एलुमनाई नेटवर्क के विश्वास से भरा हुआ नैक A+ और MBA मान्यता प्राप्त संस्थाएं और पुणे शहर की मध्य में मेट्रो कनेक्टेड कैंपस। तो देर किस बात की, एडमिशन्स के लिए आज ही 8496045045 नंबर पर संपर्क करें या विजिट करें www.aissms.org।
1: आप सुन रहे हैं पिटारा। इस कार्यक्रम के इस भाग के प्रायोजक थे AISSMS पुणे।
2: परीक्षा अमात्र एक शब्द नहीं, परंतु दरेक उम्मीदवारना वर्षोनी अथाक तपश्चर्या, माता पिताની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે। આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે। અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે। પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે। પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી।

અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.

0: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
1: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગ ની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
0: કઈ ઓફર?
1: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સ ના કપડા ની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
0: બસ એટલું જ?
1: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5,000 સુધી ની બચત.
0: તો હવે ઘરવાળી ની શોપિંગ પણ પાકી.
1: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: KJIT સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્કે બ્લાઇન્ડ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
3: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હૈ આર્કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.

0: મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર પૂજા પ્લસ. આ વર્ષે ફાયદાનો વરસાદ પૂજા મોન્સૂન સેલમાં. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યસભામાં આજે સુક્ષ્મ

0: સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર. વડોદરાની માંજલપુર બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલનો વિજય. રાજ્યમાં ચાંદીપુરા વાયરસ સામે આરોગ્યતંત્ર એલર્ટ. આરોગ્યમંત્રી પ્રફુલ પંશીરિયાનું નિવેદન. જામનગરમાં 38 સ્થળ પર ખાદ્ય સુરક્ષા વિભાગની તપાસ. 111 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આગામી 7 દિવસ કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી. અને રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવનગરના ખેલાડી રીવાબા ચુડાસમાએ કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. રાજ્યસભાએ આજે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. તેનો ઉદ્દેશ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ અધિનિયમ 2006માં સુધારો કરવાનો છે. આ વિધેયકનો હેતુ ચૂકવણીમાં થતા વિલંબને દૂર કરવા અને વિવાદોનું નિવારણ સરળ બનાવવાનો છે.
1: વિધેયકમાં દરેક કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉદ્યમને લઘુ અને મધ્યમ ઉદ્યોગો પાસેથી વસ્તુઓ કે સેવાઓની ખરીદી માટે તમામ બિલ પહોંચની પતાવટ વેપાર લેણા વટાવની પ્રણાલીના માધ્યમથી કરવી પડશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ વિધેયક મુજબ જો વિવાદની સ્થિતિમાં મધ્યસ્થતા નિષ્ફળ થાય તો મધ્યસ્થતા પૂર્ણ થવાની તારીખથી 30 દિવસમાં મધ્યસ્થતા માટે મામલો મોકલવો જોઈએ. તેમાં એમ પણ કહેવાયું છે, દલીલ પૂર્ણ થવાની તારીખથી 90 દિવસમાં નિર્ણય સંભળાવવો જોઈએ. સાથે જ વિધેયકમાં એ પણ જોગવાઈ છે કે જો મામલો 6 મહિનાથી વધુ સમયથી પડતર હોય તો પુરવઠાકારને નિર્ધારિત રકમની ઓછામાં ઓછી 50% રકમ ચૂકવણી થવી જોઈએ. મિતલ પટેલ, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલનો 30,630 મતથી વિજય થયો. તેમને કુલ 55,481 અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 24,851 મત મળ્યા હોવાનું ભારતીય ચૂંટણી પંચની યાદીમાં જણાવાયું. દરમિયાન વડોદરાની વિજય યાત્રામાં જોડાયેલા ભાજપના ઉમેદવાર સતીશ પટેલે મતદારો અને પક્ષના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો. ગાંધીનગરમાં ગુજરાત ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે આ જીત બદલ માંજલપુરના લોકોને અભિનંદન પાઠવ્યા.
2: ઐતિહાસિક જીત બદલ માંજલપુરની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. માંજલપુરની સીટ પર કુલ મળીને સ્વ યોગેશભાઈની દીર્ઘકાલીન સેવાકીય કામગીરી અને અમારા ઉમેદવાર સતીશભાઈ પટેલની જાહેર જીવનમાં એમની કામગીરીની જે સુવાસ છે એના કારણે આજે 30,500 કરતા પણ વધારે મતની લીડથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે.
0: ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી 8-10 સપ્ટેમ્બર 3 દિવસ યોજાશે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ એક વિડીયો સંદેશમાં આ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભાના 9મા સત્રનું આહવાન કર્યું છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસને પહોંચી વળવા આરોગ્યતંત્ર એલર્ટ છે. આ અંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું, રાજ્યમાં હાલ વાયરસના 7 પોઝિટિવ દર્દીઓ ગાંધીનગર, હિંમતનગર, પાટણ, રાજકોટ અને ભાવનગરમાં સારવાર હેઠળ છે. તેમણે બાળકોમાં તાવ, ઉલટી, ખેંચ જેવા લક્ષણ જણાય તો તરત હોસ્પિટલ જવા, અફવાઓથી દૂર રહેવા અને આરોગ્ય વિભાગને સહકાર આપવા અપીલ કરી.
3: કુલ 184 શંકાસ્પદ કેસોમાં 35 કેસ જ ચાંદીપુરા વાયરસના આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 22ના મૃત્યુ થયા છે અને 11 ટેસ્ટ આવવાના બાકી છે. ટોટલ ચાંદીપુરાના પેશન્ટમાંથી 7 પેશન્ટ અત્યારે દાખલ છે, 6 પેશન્ટને સારા કરીને એમને રજા આપી દેવામાં આવી છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. જામનગરમાં ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા મહાઝુંબેશ હેઠળ 111 કિલો વાસી ખાદ્ય પદાર્થનો નાશ કરાયો. વિભાગની ટુકડીએ ગુલાબનગર, જકાતનાકા, હરિયા કોલેજ રોડ, ડીકેવી કોલોની, ગ્રીન માર્કેટ, માધાપર ભૂંગા, જોડિયા ભૂંગા, હિરડા રોડ સહિત વિવિધ વિસ્તારમાં 38 સ્થળની તપાસ હાથ ધરી. આ ઉપરાંત સમાપ્તિ તારીખ ધરાવતા ખાદ્ય પદાર્થના 76 પેકેટ તથા 53 કિલો પ્લાસ્ટિકની કોથળીનો નાશ કરાયો, તેમજ ખોરાકના શંકાસ્પદ નમૂનાઓ વધુ તપાસ માટે વડોદરાની પ્રયોગશાળામાં મોકલાયા છે. દરમિયાન વેપારીઓને રસોડામાં સ્વચ્છતા અને આરોગ્યપ્રદ સ્થિતિ જાળવવા, પનીર, ચીઝ, માખણ સહિતના ખાદ્ય પદાર્થોની સ્પષ્ટ માહિતી દર્શાવવા તેમજ એક

0: જ વખત ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સૂચના અપાઈ. વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા 42 કિલોથી વધુના કેફી પદાર્થ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે ઓડિશાથી દાદરા અને નગર હવેલીના સેલવાસ 21 લાખ રૂપિયાથી વધુનો કેફી પદાર્થ લઈ જતા રાજસ્થાનના આ વ્યક્તિને પકડી તેની સામે કાર્યવાહી હાથ ધરાઈ. ખેડામાં ભારે વરસાદને કારણે જળાશયો, નદીનાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં મગર દેખાયાના અહેવાલ છે. જોકે વન વિભાગ દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. નાયબ વન સંરક્ષણ અભિષેક સામરિયાએ લોકોને મગર દેખાય તો તેને હેરાન ન કરવા અપીલ કરી.
1: તમામ ખેડાવાસીઓને અપીલ કરું છું કે વન વિભાગના ટોલ ફ્રી નંબર 1926 અથવા વન વિભાગના સ્થાનિક સ્ટાફ સાથે સંકલન કરવું અને ગામડાઓમાં જે મગરની જે જયારે જોવા મળે ત્યારે જળાશયોમાં જવું ટાળવું, નાહવું અને તરણું ટાળવું, એના જોડે કોઈ સેલ્ફી લેવાની અને ભીડ એકત્રિત કરવાની એ સ્થિતિ ટાળવું અને જયારે જાઓ આપ તો જૂથમાં જવું.
0: રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું તો કેટલીક જગ્યાએ સુરત દાદાએ દર્શન આપ્યા. દરમિયાન રાજ્યમાં આગામી 10 તારીખ સુધી કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી છે. જોકે માછીમારો માટે આગામી 5 દિવસ કોઈ ચેતવણી ન હોવાનું હવામાન વિભાગ અમદાવાદના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
2: और रेन थंडर स्टॉर्म का भी संभावना है. फोग वार्निंग अतिशय भी डाउन कर दिया गया है. फिशरमैन भाई के लिए कोई पूर्वानुमान नहीं है, कोई वार्निंग नहीं है.
0: રાજ્યમાં આજે સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 63 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ 1 ઇંચ જેટલો વરસાદ ડાંગ, નાના પોંઢા અને કપરાડા તાલુકામાં નોંધાયો. રાજ્યમાં હાલ 34 બંધ હાઈ એલર્ટ પર રખાયા છે, જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં 78% જળ સંગ્રહ થયો છે. ભાવનગરના ખેલાડી રીવાબા ચુડાસમાએ રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે જામનગરમાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી યોજાયેલી 3rd મેજર રેન્કિંગ ઓપન ગુજરાત ટેબલ ટેનિસ સ્પર્ધામાં તેમણે આ સિદ્ધિ હાંસલ કરી. નૈમિષા રણિયા શાળામાં 5મા ધોરણમાં ભણતા આ ખેલાડીએ સ્પર્ધામાં વિવિધ જિલ્લાઓથી આવેલા ખેલાડીઓ વચ્ચે આત્મવિશ્વાસ, ધૈર્ય અને ઉત્તમ રમતનું પ્રદર્શન કરીને ચંદ્રક મેળવ્યો હતો. આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય, સંચાલકો અને કર્મચારીઓ તેમજ શહેરના લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન પીએમ કુસુમ યોજનાની અમલવારીમાં નર્મદા જિલ્લો સમગ્ર રાજ્યમાં સૌથી આગળ રહ્યો છે. સત્તાવાર યાદી મુજબ આ યોજના થકી હજારો આદિવાસી સમુદાયના પરિવારના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યસભામાં આજે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર. વડોદરાની માંજલપુર બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલનો વિજય. રાજ્યમાં ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય તંત્ર એલર્ટ. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાનું નિવેદન. જામનગરમાં 38 સ્થળ પર ખાદ્ય સુરક્ષા વિભાગની તપાસ. 111 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આગામી 7 દિવસ કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી. અને રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવનગરના ખેલાડી રીવાબા ચુડાસમાએ કાંસ્ય ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
3: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
4: હા, વરસાદમાં.
3: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે up to 50% off. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
5: कॉमिक क्रिएटर है.
6: अगर अमेरिका भी देखें तो सुपरमैन की पहली किताब आई थी 1938 में. पहली फिल्म मेरे ख्याल से 70 के दशक के अंत में आई है.
5: और विविध भारती पर आ रहे हैं अपनी जिंदगी की कहानी सुनाने.
6: उन्होंने लोला कुट्टी करके एक कैरेक्टर क्रिएट किया तो बहुत गाली दी उन्होंने मुझे. प्रोड्यूसर बनना चाहता है, डायरेक्टर बनना चाहता है, स्पॉट बॉय बनना चाहता है, फिल्म मेकर क्या होता है.
5: कॉमिक क्रिएटर और डायरेक्टर आलोक शर्मा होंगे आज के मेहमान
6: जितने भी फिल्मी कलाकार थे उनके सबके इंटरव्यूज मैं करता था और उसके बाद

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. હવે સાંભળીએ ફિલ્મ રામલખનનું એક ગીત, જેને શબ્દો આપ્યા છે આનંદ બક્ષીએ, સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલ, તેમજ સ્વર છે મોહમ્મદ અઝીઝ, અનુરાધા પોંડવાલ અને નીતિન મુકેશનો.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિતલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભામાં સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા સુધારા વિધેયક પસાર. રાજ્યસભાએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક પસાર કર્યું. વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે માંજલપુર અને કોંગ્રેસે દતિયા બેઠક જાળવી રાખી. બાંકીપુરમાં જનસુરાજ પાર્ટીનો વિજય. સર્વોચ્ચ અદાલતે કહ્યું, નીટ પેપર લીક મુદ્દે દિલ્હી સહિતના સ્થળોએ વિરોધ પ્રદર્શનના આંદોલનકારીઓ સામેની એફઆઈઆર પાછી ખેંચવા સરકારો સ્વતંત્ર. અને જુલાઈમાં 23.66 અબજ કરોડથી વધુ વ્યવહારો યુપીઆઈથી થયા. લોકસભાએ સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા સુધારા વિધેયક 2026 પસાર કરી દીધું છે. આ વિધેયકનો ઉદ્દેશ સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા અધિનિયમ 1956માં સુધારો કરવાનો છે, જેથી ભારતના મુખ્ય ન્યાયાધીશ સિવાયના સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યા હાલના 33થી વધારીને 37 કરી શકાય. આ વર્ષે મે મહિનામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યા 33થી વધારી 37 કરવા માટે વટહુકમ બહાર પાડ્યો હતો. કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી અર્જુનરામ મેઘવાલે આ વિધેયક રજૂ કરતા જણાવ્યું, આ વિધેયક ન્યાયિક ક્ષેત્રમાં ચાલી રહેલા સુધારા પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
1: आज प्रस्तुत यह विधेयक भी न्यायिक क्षेत्र में उसी सुधार श्रृंखला की एक महत्वपूर्ण कड़ी है. वर्तमान परिप्रेक्ष्य में माननीय सर्वोच्च न्यायालय में लंबित मामलों की बढ़ती संख्या तथा न्यायिक कार्य प्रणाली को अधिक एफिशिएंट एवं इफेक्टिव बनाने के उद्देश्य से इस अमेंडमेंट बिल में चीफ जस्टिस ऑफ इंडिया सहित अन्य न्यायाधीशों की संख्या 34 से बढ़ाकर 38 किए जाने का प्रावधान किया गया है.
0: દરમિયાન ગૃહમાં આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રી રાવ ઇન્દ્રજીતસિંહે ભારતીય આંકડાકીય સંસ્થા વિધેયક 2026 રજૂ કર્યું, તો નાણામંત્રી નિર્મલા સીતારમણે બેન્કર્સ

0: બુક એવિડન્સ વિધેયક રજૂ કર્યું. તેનો ઉદ્દેશ બેન્કર્સ બુક્સના સંદર્ભમાં પુરાવા સંબંધિત કાયદાની જોગવાઈ કરવાનો અને તેને સમકાલીન ડિજીટલ બેન્કિંગ પ્રથાઓ સાથે સંરેખિત કરવાનો છે. દરમિયાન વિપક્ષના હોબાળાને પગલે લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી. રાજ્યસભાએ આજે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. તેનો ઉદ્દેશ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ અધિનિયમન 2006માં સુધારો કરવાનો છે. આ વિધેયકનો હેતુ ચૂકવણીમાં થતા વિલંબને દૂર કરવા અને વિવાદોનું નિવારણ સરળ બનાવવાનો છે. વિધેયકમાં દરેક કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉદ્યમને લઘુ અને મધ્યમ ઉદ્યોગો પાસેથી વસ્તુઓ કે સેવાઓની ખરીદી માટે તમામ બિલ પહોંચની પતાવટ વેપાર લેણાવટાવની પ્રણાલીના માધ્યમથી કરવી પડશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ વિધેયક મુજબ જો વિવાદની સ્થિતિમાં મધ્યસ્થતા નિષ્ફળ થાય તો મધ્યસ્થતા પૂર્ણ થવાની તારીખથી 30 દિવસમાં લવાદ માટે મોકલવો જોઈએ. તેમાં એમ પણ કહેવાયું છે કે દલીલ પૂર્ણ થવાની તારીખથી 90 દિવસમાં નિર્ણય સંભળાવવો જોઈએ. સાથે જ વિધેયકમાં એવી પણ જોગવાઈ છે જો મામલો 6 મહિનાથી વધુ સમયથી પડતર હોય તો પુરવઠાકારે નિર્ધારિત રકમની ઓછામાં ઓછી 50% રકમ ચૂકવવી જોઈએ. ગુજરાતના વડોદરા જિલ્લાની માંજલપુર વિધાનસભા બેઠક ભાજપે જાળવી રાખી છે. ભાજપના ઉમેદવાર સત્યેન્દ્ર પટેલે પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 30,000થી વધુ મતોથી હરાવ્યા. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ ગણતરીના તમામ 20 રાઉન્ડ પછી શ્રી પટેલને 55,481 મત મળ્યા, જ્યારે શ્રી રબારીને 24,851 મત મળ્યા હતા. ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય અને ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી યોગેશ પટેલના અવસાન બાદ આ બેઠક ખાલી પડી પેટાચૂંટણી યોજાઈ હતી. મધ્યપ્રદેશના દતિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઘનશ્યામસિંહ 6,000 મતોથી જીતી ગયા છે. બીજી તરફ બિહારની બાંકીપુર વિધાનસભા બેઠક પર જનસુરાજ પાર્ટીના પ્રશાંત કિશોર જીત્યા છે. તેમણે 19,324 મતોથી ભાજપના નીરજકુમારને હરાવ્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દેશના સંરક્ષણ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે સંરક્ષણ મંત્રાલયની લશ્કરી અને નાગરિક શાખાઓ વચ્ચે વધુ એકીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આજે નવી દિલ્હીમાં 85મા સશસ્ત્ર દળો મુખ્યાલય નાગરિક સેવા દિવસ ઉજવણીને સંબોધતા શ્રી સિંહે ભાર મૂક્યો કે આનાથી વિકસિત સુરક્ષા અને તકનીકી પડકારોનો અસરકારક રીતે સામનો કરવામાં આવશે.
1: કિસી ભી સેના કો શક્તિ કેવલ હથિયારો और गोले बारूदों से ही नहीं मिलती है, बल्कि उन हजारों ऐसे अदृश्य लोगों के द्वारा भी मिलती है जो हमेशा उसके पीछे, उसके सपोर्ट में सदैव पूरी लगन के साथ खड़े रहते हैं. आर्म्ड फोर्सेज, हेडक्वार्टर सिविलियन सर्विसेज उन्हीं अदृश्य लेकिन निर्णायक शक्तियों में से एक है.
0: સંરક્ષણ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે લશ્કરી અને વહીવટી એકીકરણ અલગ અલગ માર્ગો પર આગળ વધી શકે નહીં. માર્ગ પરિવહન મંત્રાલયે કટોકટી તબીબી સંભાળ માટે દ્વિચક્રી રોડ એમ્બ્યુલન્સ લાવવા માટે કેન્દ્રીય મોટર વાહન નિયમો 1989માં સુધારાનો મુસદ્દો રજૂ કર્યો. મંત્રાલયે ભાર મૂક્યો કે પ્રસ્તાવિત કટોકટી એમ્બ્યુલન્સ સેવા ઝડપી કટોકટી પ્રતિભાવને ટેકો આપશે અને દૂરના વિસ્તારોમાં કટોકટી તબીબી સંભાળની પહોંચમાં સુધારો કરશે. મંત્રાલયે મોટર વાહનોમાં વાહનથી વાહન V2V સંચાર પ્રણાલીઓના તબક્કાવાર અમલીકરણ માટે કેન્દ્રીય મોટર વાહન નિયમો 1989માં સુધારાનો પ્રસ્તાવ પણ જાહેર કર્યો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. વર્ષ 2023માં ડિજીટલ પ્રતિજ્ઞા પોર્ટલ શરૂ થયા પછી 3 વર્ષમાં ભારતે 5 લાખથી વધુ આધાર દ્વારા ચકાસાયેલા અંગદાન પ્રતિક્રિયાઓ પ્રાપ્ત કરી છે. નવી દિલ્હીમાં 16મા ભારતીય અંગદાન દિવસ કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે ભાર મૂક્યો કે છેલ્લા 12 વર્ષમાં ભારતમાં અંગ પ્રત્યારોપણ વાર્ષિક 20,000થી વધુ થયું છે.
2: आप एक स्वस्थ जीवन शैली को अपनाएं, किसी भी प्रकार के नशे से दूर रहें और भोजन आहार ऐसा लें जो आपके शरीर को बीमारियों से मुक्त रखे. और उसके बाद भी यदि ऐसी परिस्थितियां विकसित होती हैं किसी भी व्यक्ति के जीवन में कि उसे अंगों की आवश्यकता पड़े, तो समाज के बीच में से हमको इन प्रयासों को बढ़ाना होगा.
0: શ્રીમતી પટેલે જણાવ્યું કે અંગ પ્રત્યારોપણની સંખ્યામાં ભારત અમેરિકા અને ચીન પછી ત્રીજા ક્રમે છે. આ પ્રસંગે મંત્રીએ 1 વર્ષ ચાલનારી જુગજુગ જીઓ ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો. આ ઝુંબેશ અંગદાતાઓ અને તેમના પરિવારોનું સન્માન કરવા માટે શરૂ કરાયેલી રાષ્ટ્રીય પહેલ છે. સર્વોચ્ચ અદાલતે આજે સ્પષ્ટ કર્યું કે દિલ્હીના જંતર મંતર અને દેશના અન્ય સ્થળોએ વિદ્યાર્થીઓના તાજેતરના વિરોધ પ્રદર્શનમાં સામેલ વિરોધીઓ સામે નોંધાયેલ એફઆઈઆર બંધ કરવા અથવા પાછી ખેંચવા માટે દિલ્હી સરકાર અને વિવિધ

રાજ્ય સરકારો સ્વતંત્ર છે. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે સમજાવ્યું કે ગુનાહિત ભૂતકાળ ધરાવતા વિરોધીઓ પર કાર્યવાહી કરવાની મંજૂરી આપતો તેમનો 28 જુલાઈનો આદેશ ફક્ત ગંભીર અને જઘન્ય ગુનાઓના આરોપીઓ પર જ લાગુ કરવાનો હતો. પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોએ કથિત રીતે પ્રદર્શનકારીઓને ગોળીબાર કરતા પરિસ્થિતિ વધુ વણસી છે. અહેવાલો મુજબ સુરક્ષાદળોએ મધરાતે પ્રદર્શનકારીઓ પર કાર્યવાહી શરૂ કરી, જેમાં રાવલકોટના ગોળીબારના અહેવાલ છે. ગુપ્તચર બ્યુરોના એક અધિકારીએ જણાવ્યું હતું કે ચાલુ વિરોધમાં સેંકડો મહિલાઓ અને બાળકો જોડાયા ત્યારે ગોળીબાર શરૂ થયો હતો. ઘણી મહિલાઓ અને બાળકો છેલ્લા 50 દિવસથી વિરોધ સ્થળ પર છે. ઇરાને કહ્યું છે કે અમેરિકા સાથે કોઈ વાટાઘાટો ચાલી રહી નથી અને કોઈ બેઠકની યોજના નથી, જે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઇરાન સાથે વાટાઘાટો થવાના નિવેદનથી વિપરીત છે. એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ટ્રમ્પે કહ્યું કે સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, કતાર અને ઇરાન સાથે રાજદ્વારી સંબંધોને કારણે તેમને મૂળભૂત રીતે મોટા હુમલાની યોજનાને અટકાવી દીધી છે. જો કે ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ દાવો ખોટો છે અને જણાવ્યું કે અમેરિકા સાથે કોઈ વાટાઘાટો થઈ રહી નથી અને કોઈ બેઠકનું પણ આયોજન નથી. ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ યુપીઆઈએ આ વર્ષે જુલાઈમાં અત્યાર સુધીનો સૌથી વધુ વ્યવહાર નોંધાયો, જેમાં 29,88,000 કરોડ રૂપિયાના 23,66 કરોડ વ્યવહારો થયા. એક સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું કે આ કામગીરી ભારતના ડિજીટલ પેમેન્ટ માળખા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તેમણે નોંધ્યું કે આ દેશના ડિજીટલ પેમેન્ટ માળખાના સતત વિસ્તરણને પ્રતિબિંબિત કરે છે, જેમાં ટાયર 2, ટાયર 3 અને ગ્રામીણ વિસ્તારોમાં તેને મજબૂત રીતે અપનાવાયા છે. યુપીઆઈ વિશ્વના સૌથી મોટા રીઅલ ટાઇમ પેમેન્ટ્સ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે, જે દેશની ડિજીટલ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે. લોકસભામાં સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સુધારા સંખ્યા વિધેયક પસાર, રાજ્યસભાએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક પસાર કર્યું. વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે માંજલપુર અને કોંગ્રેસે દતિયા બેઠક જાળવી રાખી, બાંકીપુરમાં જનસુરાજ પાર્ટીનો વિજય. સર્વોચ્ચ અદાલતે કહ્યું નીટ પેપર લીક મુદ્દે દિલ્હી સહિતના સ્થળોએ વિરોધ પ્રદર્શનના આંદોલનકારીઓ સામેની એફઆઈઆર પાછી ખેંચવા સરકારો સ્વતંત્ર, અને જુલાઈમાં 23,66 કરોડથી વધુ વ્યવહારો યુપીઆઈ થયા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગે 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.

0: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: કિતના મુશ્કિલ હોતા હૈ ટૂટ કર ફિર મુસ્કુરાના, કિતના મુશ્કિલ હોતા હૈ જબ દૂર તક ચલો કિસી કે સાથ તો ફિર અકેલે લોટ કર આના, કિતના મુશ્કિલ હોતા હૈ ટૂટા હુઆ આઈના ભી કિસી ને જોડા હૈ ક્યા, મોહબ્બત ને આજ તક કિસી કો છોડા હૈ ક્યા, યે જો સુન રહે હો તુમ ઇતની ગૌર સે મેરી બાતેં ફરિયાદે, તુમ્હારા દિલ ભી કિસી ને તોડા હૈ ક્યા.